વાલ્મીકીની બારામાં મહત્વ ને જાગૃતતા પેદા કરવી. મેં જે ભારતીય સાંખ્યિકીનો જે જનક છે પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ ના જયંતિના ઉપલક્ષ્યને આજે વિશ્વ રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસે મનાવે. કિસાનભાઈ ભાઈએ સોચી નથી કહ્યું કે સાંખ્યિકી કેમ મનાવે. દેખો કિસાનભાઈ, રાષ્ટ્રીય સાંખ્યિકીનો મતલબ હે કે જે જટિલ ને જે બિખરા હોવા જે આંકડા હે એને અર્થપૂર્ણ પરિપૂર્ણ કરવા હે, એને વ્યવસ્થિત સમજવું હે ને સમજીને એને યોગદાનની જાણકારીને બદલાવ લાવવો હે, તાકી આપણે આધાર ઉપર જે છટી કે જે પ્રભાવી નિર્ણય આપણે લઈ રહ્યા કહે એ નિર્ણય આપણે લઈ શક, નિર્ણય લેવા હારું એને સહાયતા આપણને મળી શકે. સટીક આંકડાની વાત કરા તે જે બી આંકડા હે વિશ્લેષણ હે જે વિસ્તૃત હે એના જરિયા થકી વ્યવસાય આપણે કરી રહ્યા કહે યા સરકાર આમ જન જીવનને જે બી હે એ સોચ વિચાર ને સહી નિર્ણય આ આંકડાને લઈ શકે. એને બારામે આ વિશ્વ રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ મનાવી રહ્યા કહે તો કિમભાઈ હર માનવીનું યોગદાન રહેવું જરૂરી હે. કિસાન ભાઈઓ, આ તો આપણે વાત કરી કે રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસની બારામે. હવે વાત કરું કે આપણે જે ઉન્નત કિસ્માની બારામે, કેમ કે આપણે તો રે કિસાન ભાઈ ને બેને જે બી દિવસ આવે એને બારામે બી જરાક આપણે સજ્જન વાત કરવી જરૂરી છે. પણ એની હાથે આપણે તો હા કિસાન ભાઈ, આપણા આવી જે કોઈ ખરીફની જે બુવાઈ હે એની તૈયારી થઈ ગઈ હે, હવે તો આજે પાણીવાળાનો ઇંતજાર કરી રહ્યા કે ભાઈ વધાર આવીને પડી જાય તો આપણે બુવાઈ કરવા ચાલુ કરી દ. પણ કિસાનભાઈએ સબ તૈયાર કરીને રાખી દીધું હે. પણ હરુસ આપણે સોડા માટે હે યા ચોપાલ માટે આપણે વાત કરવા કે ભાઈ બીજો ઉપચાર કરવો ઘણો જરૂરી હે. આમ તો કિસાન ભાઈ બેને હે ઘણા જાણકાર હે, જાગૃત હે, હરવાને જાણી રહ્યા કહે, પણ કઈક કઈક વાતોનું આપણે ધ્યાન નહીં રાખવા તો એને ફસલને ઘાટો આવી જાય. ઘણા વખત એવું થાય કે આપણે ફસલ પેરી દીધી પણ કણી રીતે આપણને બીજો ઉપચાર કરવો હે, કણી રીતે ફસલ તૈયાર કરવી હે, કયું દવાઈ નાખવી હે એ આપણને અનુભવ નહીં રહે, જરા ધ્યાન નહીં રહે તો પછી ફસલ હે એ કમી પડી જાય. તો કિસાનભાઈ ઉન્નત કિસ્મ લેવા જરૂરી હે ને બીજ ને બુવાઈ થકી પહેલે બીજો ઉપચાર કરવો ન ભૂલે. આ જેવી બુવાઈ કરે અને શરૂઆતીમાં જે ફફૂન કીટ થકી બચાવવા હારું ને અંકુરણ બળાવવા હારું ને પેદાવારને વૃદ્ધિ કરવા હારું બીજો ઉપચાર કરવો જરૂરી હે. ખાસ તોર પર આપણે વાત કરવા તો જે બી બીજો ઉપચાર કરી રહ્યા કહે જે બી દવાઈ લઈ રહ્યા કહે એનો ક્રમબંધ આપણે રાખવો જરૂરી હે. ક્રમબંધના તરીકા બી આપણને યાદ રાખવા જરૂરી હે, કેમ કે ફફૂંદનાશક હે કીટનાશક હે જૈવિક હે એના તરીકા થકી આપણે બીજો ઉપચાર કરાંગા તો આપણને ફસલ હે અચ્છી ખાસી મળી જાય. જેમ કે હવે ખરીફની ફસલ આપણે બુવાઈ કરાંગા તો બીજો ઉપચાર કરવા હારું એક તો રાસાયણિક બીજો ઉપચાર એનામાં કાર્બન ડાયજીયમ મિથિરમ આ હે એ આપણે બીજરૂ ઉપચારિત કરવા હારું અચ્છી દવાઈ હે. એને બાદ જૈવિક બીજો ઉપચાર, જૈવિક બીજો ઉપચાર બી ઘણા કિસાનભાઈ આપણે કરી રહ્યા કહે તો રાઇઝોબિયમ યા એઝોટો વેક્ટર જે દવા હે એને થકી આપણે બીજો ઉપચાર કરાંગા. ખાસ કરીને રાઇઝોબિયમ યા એઝોટો વેક્ટર હે એ દલહની ને તિલહની ફસલ હારું અચ્છું હે, કેમ કે આને બી આપણને ધ્યાન રાખવું કિસાનભાઈ જરૂરી હે. દલહની ને તિલહની ફસલ હારું આ રાઇઝોબિયમ એઝોટો વેક્ટર હે એ 5 યા 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામની હિસાબ થકી આપણે ઉપચાર કરાંગા તો ઠીક રહેગા. બીજું હે ટ્રાયકોડમાં હે તો એ આપણે ભૂમિને જે બી કીટ હે રોગ હે એને થઈ જાય તો એને હારું આ ઘણું ફાયદેમંદ હે. કિસાનભાઈઓ, આપણને હર વાને સબ જે બી દવાઈ વગેરે હે બીજો ઉપચાર હે આવી વાતે આપણને ધ્યાનને જરાક લેવી જરૂરી હે, તાકી આપણે ફસલને કાંઈ પ્રકારનો રોગ ન થઈ જાય, કાંઈ પ્રકારનો ઘાટો ન થાય તો આપણી ફસલ હે અચ્છી ખાસી લાગી લે રે. કિસાનભાઈઓ, આ તો આપણે વાત કરી કે ઉન્નત કિસ્મ

0: બીજો ઉપચાર એનો મહત્વ એ વાત કરી. હવે ચોપાલ ભર્યો થકો હે ને કિસાન ભાઈ બેને બેઠા થે કહે તો કેમ ને કિસાન ભાઈઓ, આપણે જે ખરીફ મક્કા મેં બુવાઈ પૂર્વ જે બીજ તૈયાર ને આ મક્કાની ફસલ હરતી લઈ એ આ વાલાભાઈ પટેલ થકી વાત કરી થકી હે તો કેમ ને ભાઈ, આણની વાત હોણે ને પછી આગળ વાત કરો.
1: કિસાન લાલાભાઈ રામ રામ.
2: રામ રામ. રામ રામ. રામ રામ.
1: લાલાભાઈ દેખો હવે આપણે જે ખરીફ મક્કાની ફસલની બુવાઈની તૈયારી થઈ રહી થકી હે, મક્કાની ફસલની બુવાઈ આપણે સહી સમય પર શરૂ થઈ રહી થકી હે, તો કણક કિસાન ભાઈને મનને સવાલ પેદા થઈ જાય કે મક્કાની ફસલ ન્યા ખેતી હરું વધારે ફસલ ઉત્પાદન લેવા હરું કે કેમ કરે ને સબ થકી સહી સમય ઉપર બુવાઈની જે તકનીકી ઉપર નિર્ભર આપણે રહ તો સહી સટીક સમય ઉપર આપણે બુવાઈ કરી દે તો એનું ઉત્પાદન બી આપણને અચ્છો મળે ને અગર સહી સમય માટે નહીં શું તો ઉત્પાદન ઘટી બી શકે. તો લાલાભાઈ આપ મક્કાની તૈયારી કરી થકા હો, આ ખેતર જુતાઈ કરી થકા હે તો હું બુવાઈ કરવાના ઈ આપણે બતાડો.
2: બારિશના ટાઈમ માં મતલબ મક્કાની તૈયારી કરી દેવાનો, ખેડાઈ આ તીસરી ખેડાઈ થઈ રહી છે અમારી, તીસરી ખેડાઈ થઈ રહી હવે પાટો લગાડીને બારિશની ઇંતજાર કરી રહ્યા, બારિશ આવતે મતલબ મક્કા બી બોવો સોયાબીન બી બોવો, બાકી વંચિત જમીન જે હે ઘર આસપાસ મે મતલબ કોઈ શાક હે સબ્જી હે એ ઘર વસ્તુ બી કરી રહ્યા અમે.
1: આપ મકાની બુવાઈ કરી રહ્યો લાલાભાઈ તો આપ કેટલો વીઘા જમીન બતાડો ને?
2: હા મેડમ 15 વીઘા જમીન હે, 15 વીઘા જમીન હે તો થોડા મતલબ ઢલાન ભી હે થોડા સમતલ ભી હે.
1: અચ્છા 15 વીઘા જમીન મેં આ સોયાબીન કરી રહ્યા કે મક્કા કરી રહ્યા, હું કરી રહ્યા?
2: અમે મતલબ જમીન ના આધાર માં ખેતી કરો કે મતલબ જો ઉપર ઢલાન હે જો મતલબ સોયાબીન કરું ને જો સમતલ જમીન મેં મક્કાની ઉમીદ કરી રહ્યા મક્કા બોઉંગા.
1: તો લાલાભાઈ તમે તાજી વાત હે કેમ કે ભાઈ જે ઢલાન વાળી હે ને મેં જરા પાણી નીતરી જવું જોઈએ સોયાબીન મેં તો ને મક્કા મેં તો હજી બી સાલી જાય તો મક્કા તમે કરવાનો સોચી રહ્યા થકા હો તાજી વાત હે, પણ મક્કાની કઈ આપણે જે કિસ્મ હે ઈ લો માને બતાડો ને.
2: મેડમ નીકળી આપણે બીજ નીકળ્યું હોય ને શરીરામ, શરીરામ લાવવા ફેર માઈ ધવલ બી હે માઈ કંચન બી હે એમને મતલબ જમીન ના આધાર માં સોઈંગ કરાવુંગા.
1: તાજી વાત ધવલ હે ને શ્રીરામ હે એને મેં તમને કેટલીક પેદાવાર મળી જાય, કેટલી વીઘા મેં કેટલું બીજ લો ને કેટલી ફસલ કેટલી પેદાવાર મળી જાય એ બતાડો ને.
2: મેડમ અમે 1 વીઘા મેં મતલબ 4 કિલો સોઈંગ કરો, 1 વીઘા મેં 4 કિલો બોઈ કરો, 1 વીઘા મેં અમારી ઉપજ આવી જાય મતલબ 15 થી 20 કે 20 ભી અચ્છી પેદાવાર મળી જાય મને.
1: લાલાભાઈ દેખો અચ્છી પેદાવાર મળી જાય ઘણો તાજી વાત, એને પછાડે આપણે મહેનત બી કરવી પડે, પણ તમે આ બુવાઈ પેલે હરતી ખેતર તૈયાર કરો ને બુવાઈ હરું આપણે બીજ ઉપચાર કરો એ બતાડો.
2: બીજ ઉપચાર કરવા મતલબ કે ગોબર પહેલે તો સ્ટાર્ટિંગ મેં ગોબર ખેત મેં મતલબ પૂરું ખેત ભર દેગા, ભરવા બાદ મેં બીજી જુતાઈ કરેગા, બીજી જુતાઈ કરીને પછી એની પાટાટા લગાડી તૈયાર કરીને પછી સોઈંગ કરેગા અમે. આપણે 1 વીઘા મેં 4 કિલો મક્કા બોઈ કરેગા અમે.
1: બીજ ઉપચાર ફરતી કરો?
2: બીજ ઉપચાર મેડમ આમ કરેગા મતલબ જો અચ્છો બીજ મતલબ હે ને ગુણવત્તા વાળું બીજ લાવગા, દવાઈ અમે લાવગા મતલબ કે એક તો જો દવાઈ હે ને એને મિલાન કરેગા મતલબ દવાઈ એને મિક્સ કરેગા બીજની, બીજની પૂરી મિક્સર કરી ને પછી સોઈંગ કરા, એક ડાલા મેં તો મતલબ નાખેગા એક ખાના મેં તો નાખેગા DAP ને પેલો મિક્સ કરીને એક ખાના મેં નાખેગા અમે મક્કી નું બીજ.
1: અચ્છા
2: અલગ અલગ સોઈંગ કરેગા
1: કરો અને પછી બુવાઈ કરો એને થકી હું ફાયદો થાય?
2: ખુબ ફાયદો મેડમ. હા અગર ઉપચાર એટલે ઉપચાર કરીને બોવગા તો અમને ઉત્પાદન ને મળેગા.
1: ખરી વાત.
2: હા ઉત્પાદન ને મળેગા અમને.
1: હા
2: એટલે અમને ખુબ ધ્યાન થકી મતલબ સોઈંગ બી કરવી હે ને ધ્યાન થકી મતલબ ખાદ બી દવાઈ સબનું ધ્યાન રાખવું હોય મને.
1: ખરી વાત. તમે આજે બી મક્કા વગેરે કરો તો અભી તો તમે તૈયારી કરી રહ્યા થકા હો, આ વધારે પાણી પડતા તમે બુવાઈ કરો એમ કહી રહ્યા?
2: હા બુવાઈ કરેગા.
1: તો હું બીજ લઈ આવીએ કે પછી?
2: હા બીજ તો તૈયારી કરીને મેલી.
1: અચ્છા
2: હા બીજ તૈયારી કરીને તૈયાર તો મેલ્યું, કાલે પાણી આવી જતો આપજો ઓરવાલ સાલું થઈ જાય.
1: ઘેરે મેં સાંડ્યું તું યા પછી તમે દુકાન થકી લાવો?
2: ના ઘેરે મેલી સાંડા પહેલે થકી વ્યવસ્થા કરો.
1: વ્યવસ્થા કરો તો તમે ઘેરે જે મેં સાંડો બીજ તો એ હરતી મેં સાંડો ભાઈ કઈ વગડી અકડી નહીં જાય?
2: ના ને વગડે તો આમ તો અચ્છી મતલબ વ્યવસ્થિત સુકી જમીન આવરી ની મેલા અમે એને વ્યવસ્થિત મેલા.
1: અચ્છા
2: વ્યવસ્થિત ની મેલા તો નમી આવી જાય બીજ મોટો મોટો ભાવ રહે ને તો અમે પહેલેથી મતલબ વ્યવસ્થા કરી રાખો.
1: જી શ્રીરામ વાળું બીજ એ તમે પહેલેથી
2: હા મેલી સાંડી લાવી દી.

0: લાલા ભાઈ, દેખો ઘણી તાજી વાત હે ભાઈ, તમે ઘણા તો જાણકાર હો, જાગરૂક હો, અને કેટલો ભાઈ તમને ખબર હે કે જે વખત પેરાઈ નો ટાઈમ આવે એના વખત આ જીવ ભાવ હે બળી જાય બીજો નો, તો પેલેથી કે તમે આવી રીતે રાખો ઘણી તાજી વાત હે,
1: વ્યવસ્થા રાખે પેલેથી કે લાવીને એટલે તૈયારી જ મેં અમે બિલકુલ તૈયારી ને રહેવા, તો પાણી આવે તો દુનિયા પર નો ભાવ બળી જાયગા, અચ્છું બીજ બી નહીં મળેગા,
0: અચ્છા
1: વ્યવસ્થિત બીજ નહીં મળેગા, એટલે અમે તૈયારી કરી ને મેલા.
0: તમે કહી રહ્યા હતા કે મકાન હે, તમે જે શ્રીરામ વાળું બીજ લાવી ને બુવાઈ કરો, એને મેં જઈ વખત ખોડ થઈ જાય, ખરપતવાર થઈ જાય, એ વખત
1: ખોડ થઈ જાય તો અમે વ્યવસ્થા બી કરે, મતલબ પહેલેથી કે મતલબ સફાઈ કરો, લેબર થી બી સફાઈ કરો, તો અમે દવાઈ નો ઉપયોગ કમ કરો,
0: અચ્છા
1: લેબર થી બી જ્યાદા કરાવવા અમે,
0: ખરી વાત, હા
1: કે દવાઈ નું કરે ના તો જમીન બગડી રહી, જમીન મતલબ જંજર બની જાય, બિલકુલ બંજર બની રહી,
0: અચ્છા
1: ગાડા જમા મતલબ હંબાઈ ની જમીન નહીં રાખો ગા તો આપડે ઉત્પાદન ઘટતું જાય,
0: ઘટતું જાય, ઘણી તાજી વાત હે ભાઈ. દેખો આ ઘણા ખરા કિસાન ભાઈ બી તમારી વાત ભણી રહ્યા થકા હે,
1: લેબર થી કામ કરાવ, અમે લેબર થી કઈ કામ કરાવ, ઠેઠ થકી
0: હા
1: લેબર થી લીંડાઈએ ગોડાઈએ, હાલ વાળો બી મળી જાય તો હાલ થકી, મતલબ આજે પુરાનો અમે સિસ્ટમ ભૂલ્યા નથી, અમારે યહાં મતલબ ચલાવવા વાળા બી મળી જાય, કિરાયા માં અમને મળી જાય તો એમ થી સફાઈ થઈ જાય,
0: બોવાઈ હરકે કરો ભાઈ, ટ્રેક્ટર થી કી કરો કે યા પછી બેલ થી,
1: મશીન નીકળી ગઈ કરવા મે તો મતલબ પહેલા જમાને સલ્લે ગયા કે મતલબ ભૂલી ગયા સબ, મશીન થી કી બોવાઈ કરાવવા અમે મકી ની,
0: અચ્છા
1: સીડ ડ્રિલ થી કી,
0: અચ્છા
1: સીડ ડ્રિલ થી કી બોવાઈ કરાવવા,
0: કેમ કે એને મે સમય બી કમ લાગી જાય,
1: સમય બી કમ લાગે, હા અને આપણે વ્યવસ્થિત કામ થઈ જાય જલ્દી થઈ,
0: આ તમે બોવાઈ કરી દો અને એને ફૂટી પછી આ કેટલા દાડા મે અંકુરિત થઈ જાય, કેટલા દાડા મે ઉગી જાય, કેટલા દાડા મે અરવો આવી જાય,
1: આવડે હે ને આવડે, મતલબ ગરમી ના આધારે માટે તો મતલબ 6 દાડા મે મકી આવી જાય બહાર, તે
0: અચ્છા
1: હા 6-7 દિન બહાર આવી જાય, આના મોસમ તો મતલબ ખુબ જલ્દી આવી જાય, સોયાબીન હે યા મક્કા હે હર સીડ હે મતલબ જલ્દી આવી જાય,
0: અચ્છા તો આજે ભી તમે મક્કા ની બુવાઈ કરો ગા તો એને મેં હર મક્કા જ પૂરી કરો ગા યા વેસ મેં પારા બીજા કઈ નાખો ગા,
1: ના ખાલી ખુલ્લી મક્કી કરેગા અમે, એક તરફા મક્કી કરેગા, બાકી ઢલાન જમીન મતલબ સોયાબીન કરેગા,
0: અચ્છા
1: તો સોયાબીન ના ખરાબ થાય ના મક્કા ખરાબ,
0: તૈયારી કરી રહ્યા થકા હો અને હવે જે કહી રહ્યા થકા હો કે પાણી આવતા મેં તમે બુવાઈ ચાલુ કરવા,
1: ચાલુ કરી દે,
0: કરી મળી કે ભાઈ ખેતર માં આની રીતે બુવાઈ કરે ને આની રીતે કમાવ ને પેદાવાર લો,
1: પેદાવાર લો,
0: તો આજે બી કિસાન ભાઈ આણંદ તમે હું કેવા છો, આપની હું રહે
1: તો હું કહું ચાહી રહ્યો કે મતલબ આડા જમાના મતલબ બીજ હે જોતાઈ હે, મતલબ ટાઈમ છે ટાઈમ થી ટાઈમ જલ્દી કરો,
0: હા
1: ધીરે મતલબ લાપરવાહી રાખો, આ જમાના મતલબ પસાર આવે વાળા ભાઈ મતલબ કઈ કરી નથી શકતા, કે ઘણા નોલેજ બી નથી, થોડા આગાડી વાળા ને વતાડતા બીજો, હા ને તૈયારી કરો,
0: હા
1: તો આપડે કુછ લાભ મળેગા,
0: ખરી વાત,
1: હા નહી તો ફેર આપણને
0: તાજી વાત આવી લાલાભાઈ તમે થકી મળે ને મને એટલી જાણકારી મળી, લાલાભાઈ રામ રામ, રામ
1: રામ, રામ રામ.
2: કિસાન ભાઈઓ દેખો લાલાભાઈ મેં તો ખૂબ બઢિયા જાણકારી લઈ, કેમ કે હવે આ ખરીફ મક્કાની બોઈ વગેરે આપણે ચાલુ થવા વાળી હે, જરાક ઇંતજાર પાણીનો કરવો પડી રહ્યો હે. કિસાનભાઈ આપણે હર વાને ધ્યાન રાખવું ને સતર્ક રહેવો જરૂરી હે, કેમ કે આપણે જે ફસલ હે એ એવું ને કે હર સમય આપણને કરવી પડે, ભાઈ દીકો જે ટીમ હે ટીમ અનુસાર આપણે કરંગા, એવું નહીં કે ભાઈ 12 મહિના આપણે ફસલ કરતસ રહે, પૂરો મહિનો આપણને મળે એવું બી નથી, એટલે હારું કિસાનભાઈ જેટલું થઈ શકે એટલું હવે આ ખરીફની પેરાઈ આપણે કરંગા, તો એને હારું જે કિસાનભાઈ બીજ વગેરે ને લાવ્યા હો તો એ લાવી ને મેની સાંડે, એને બાદ જે બી સડી વગેરે હે એ બી કે ભાઈ રહી ગઈ હો અને આપણે શું કરે કે હલ જોતી ને પછી આમને તેમને લેવા જ ને ભૂલી ગયો, અરે ભાઈ આ સડી વગેરે તો ભૂલી ગયો ને આપણે જે પાછા બજારમાં લેવા, તો એવું નહીં કરે, હર વાર જરાક આ પાણી ઇંતજાર આપણે કરાવી રહ્યો હે, પણ હજી બી એક વખત ફરીને આપણે દીકી લે કે કયું કામ આપણે બાકી રહી ગયું હે, કયું બીજ આપણે નથી લઈએ, ને હજી બી વશિયાર વગેરે જે બી સોચી રહી થકા હે મારે ભાઈ એના ખેતરમાં મક્કા હે સોયાબીન હે યા થુવર હે હું પહેરવું હે, તો એ સોચીને બીજ વગેરે હે એ ભાઈ રેડી રાખે, તાકી પાણી પડતા હાથ આપણે બુવાઈ કરવા ચાલુ થઈ જાંગા. કિસાન ભાઈઓ દેખો ચોપાલ ભર્યો થકો હે ને કિસાન ભાઈ બી બેઠા થકા હે, ઇંતજાર કરી રહ્યા થકા હે, સંધ્યાવારાનો ટાઈમ હે, ને મનમાં થઈ રહ્યું થકું ભાઈ મને બી થઈ શરૂ થકું હે કે એક ભજન હોણી લ કેમને ભાઈ, આજે ભજન વગર તે ચોપાલ હે અધૂરો રહી જાય, તો ભજન હોણા ને પછી જે બી

તો પેલે થકી આપણે ઘરે વ્યવસ્થિત જગા માટે આવીને ભાઈ જાય. બીજું આપણે ઘરમાં નાના સોરો વગેરા હે એના બી ભાઈ બાંધને ન કરવા દે કે ભાઈ બારિશ આવી રહી થકી હે યા વાયરો કોણ આવી રહી થકું હે એને વખત ને ન કરવા દે. ધ્યાન રાખવું ઘણું જરૂરી હે. થંબાના વાયર વગેરા હે એ બી ભાઈ કે માથે પડી શકે તો હર વાને ધ્યાન રાખી અને પછી જે બી ખેતરનું કામકાજ કરંગા તો આવી જે દુર્ઘટના વગેરા હે ને થાય. કિસાન ભાઈઓ હજી વાત કરવી હતી પણ ચોપાલનો ટેમ હે પુરુષો ટેમનો માન રાખવો ઘણો જરૂરી હે. આજે તો આપણે સૂટો પડે ને કાલે અનાજ ટેમ માટે સબ કિસાન ભાઈ બેન થકી ફેરી મેળવું થાય ગા એ આવજો. રામ રામ રામ રામ.